પાસે લાખ 70,300 જયારે 3 ડોલર રાજસ્થાન સરકાર ઉભા કર્યો. કુલ 1,195 જણા આરોપી મધ્ય 908 જણા પુરુષ 287 જણા મહિલા રહેકા છન. એ આરોહીઓ વિશ્વના 79 દેશબાટ નેપાળ આવ્યા હન. 149 વટા તરીકા એ આરોહીઓને 21 વટા વિભિન્ન હિમાલયમાં આરોહણ કરવા અનુમતિ લીધા છે. વિશ્વ સર્વોચ્ચ શિખર સગરમાથા 8,850

ජපානයේ ස්ථාපනා ප්‍රමිතිකරණය අපසේ හේතු ආධාරිත සාධාරණ නිර්මාණ කෙන්ද්‍රීය ද්‍රෝහක මුඛක ප්‍රවේශ තිනි ඔක්සයි ભારત ભ્રમણ અનુભવિત પરરાષ્ટ્ર મંત્રી ખંડાલી હિજો આપના ભારતીય સમકક્ષી એસ જયશંકર સંગ સંસ્કૃત ભાઈ થિયો આસન પહેલું મહાધિવેશન કરાગી રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી રાષ્ટ્રપતિ શરૂ કરેલો જિલ્લા અધિવેશન

0: સંતાનો કલ્પનો સ્થાવર વિસ્તાર પરના ચોખાના કસાંગા નિયમિત રૂપમાં આયરન કેલ્શિયમ ખાંડની સુધારે સ્વસ્થતાય સુરક્ષિત પરિવાર
1: સહકારીમાં સ્વાસ્થ્ય કાર્યરત બોટિયા છે જનહિતમાં કાર્ય સાંભળી.